આપની બોલીને જીવતા રાખજો, આપની સંસ્કૃતિને જીવતા રાખજો. છોરા છોરીને મેવાડી બોલના સિખાણો જરૂરી હે કે નહીં? ઓર બુઝુર્ગારો ખ્યાલ રાખજો સા, અને ગરમી મેં ઓર અબે વિદા લેઉં હું ખમા ઘણી.